0: એ સુઘ્ઘર ગીત લગાતરીને જગદીશ કુલદીપ ઓકર સંગીમન ભાઈ બહેની હવા અભી હમન ગોડ બાત કરત રહેન પ્રેમ સદભાવના કે આજ કે જિન સમય હે સંગી હો જબ કોનો જગહ મતભેદ હો તનાવ હો બાઢત દિખાય તબ પ્રેમ ઓ સદભાવના કે જરૂરત પડથે સંગી હો હમન લા ચાહી કે અપન ઘરમાં ગાંવમાં ઓ સમાજ લે શરૂ કરકે પ્રેમ લા સદભાવના લા એ ભાવના લા બઢાવા દેના ચાહી છોટે છોટે જૈસે કામ હે જૈસન એક દૂસર કે મદદ કરન સબકે સમ્માન કરન હમ પહેલી ગોડ વાત કરે હન કે એક દૂસર કે તિહાર હે બાર હે સહયોગ હે ઔ સમ્માન એ દુનો જરૂરી હે સંગી હો ત એ સબ રાષ્ટ્રીય એકતા લા મજબૂત બનાથે ભાઈ બહેની હોવા દેખા આજ કે સમયમાં એ હબ બહુતે જરૂરી હે સંગી હો તો હમ તો એ કહેવું અપન સંગવારી મલ્લા કે એક દૂસર સે પ્રેમ મયા પ્રીતિ રખા ઔ સહયોગ કે ભાવના રખા સદભાવના કે રખા તો જરૂર હમ સબ એક તામાં બાંધબો ઔ હમર દેશ હતો વિભિન્નતામાં એકતા કહે ગયે હે ભાઈ તો કાબર નહીં હમ એક દૂસર કે સહયોગ કરન મદદ કરન કાલ જેન તિહાર આહી તેન ઇહી પ્રેમ ઔ સદભાવના લા સિખાથે સંગી હોવા દેખા ગોડ બાત તો હમ કરતે હન અબ આપ મલ્લા હમ બેરા બેરા માં ઔ રોજ રોજ કુછ ન કુછ જાણકારી પરોસથન ઔ જબ જાણકારી આપ મલ્લા દેથન તો આપ મન બઢિયા લાભ ઉઠાથા કભુ કોનો વિશેષજ્ઞ મન સે તો કભુ જાણકાર મનખે સે તો કભુ સફલ કૃષક સે ઔ કૃષક ભર સે નહીં ભાઈ બહેની હોવા હમન હમર છત્તીસગઢમાં ઔ હમર છત્તીસગઢ ભરમાં નહીં હમર દેશમાં ઘલક એક સે એક હમર બહેની દીદી મન ભી સફલ કૃષક મહિલા હો ગયે હે ચાહે ઉન પઢે લિખે રહેતા કે નહીં પઢે લિખે રહેતા ભાઈ બહેની હોવા કતકા સુઘર સુઘર ખેતી કિસાની સે ઔ પશુપાલન સે કે શાકભાજી સે અપન આમદાની લા ઘર કે ખર્ચામાં સહયોગ કરથે તો આજ હમન સફલ કૃષક સે ભેટ ક્રમમાં બઢિયા ગ્રામ ભકુર્રા નવાપારા કે લીલા પટેલ બહેની જેન પઢ લિખ કે કતકા સુઘર ખેતી કિસાની કે બૂતા કરથે સંગે સંગ ગાય ગરુવા ઘલોક કો પોસે પાલ હે ઔ ઈમન વિકાસખંડ તખતપુર જિલ્લા બિલાસપુર કે ઔ હમર ચૈતુ ભાઈયા ઇકર સંગ ગોઠ પાત કરે હે તો કા ગોઠ પાત કરે હે ચૈતુ ભાઈયા ચલા સુન કે લાભ એકર જરૂર લેહા
1: સંવારી હો રામ રામ જય જોહાર આજ સફલ મહિલા કૃષક સે ભેટ યે ક્રમમાં હમન પહોંચે હન ગ્રામ ભકુરા નવાપારા યહાં એક જન દીદી બઢિયા દે બૂતા કરથે લોગન મન સે પૂછેન તો યહું બતાઈન કે મન બઢિયા ખેતીબાડી કરથે સ્વસહાતા સમૂહ લે તકો જુડે હે ગૌ પાલન ભી કરથે આવા ઇખરે સો બાત કરથન આવ જાનથન યે મન કોન પ્રકાર લે ખેતીબાડી કરકે આજ કે યે બેરામાં અપન ઘર પરિવાર લા બઢિયા ઢંગ લે આર્થિક રૂપ લે મજબૂત કરત હે દીદી આપલા રામ રામ જય જોહાર
2: જય જોહાર ભૈયા
1: દીદી કા નામ હે આપ મન કે
2: મો નામ હે લીલા પટેલ મેં ભકુરા નવા પારા કે હું
1: અચ્છા તો